ગ્રામ ભારતી કાર્યક્રમ સુનવાવાળા સગળા કિસાન ભાઈઓ અને સગળા હિત શ્રોતાઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાન ભાઈઓ અને સમીરમાઈને આપે રોજાણારી ભાતી ખેતીબાડી અને પશુપાલનથી જોડી હોઈ નવી નવી જાણકારીઓ અને નવા નવા રાજસ્થાની લોકગીતો સાથે આપણે સમક્ષ ઉપસ્થિત હોવો. તો કિસાન ભાઈઓ, આજ આપે આપણી ચર્ચા માઈને કિસાનોની બાતા માઈને વાત કરોલા જલવાયુ પરિવર્તન રો કૃષિ પર કઈ પ્રભાવ પડે હે અને સાથે હી ખરીફ રી ફસલોમાં બીજો ઉપચાર અધિક ઉત્પાદન રી એક સફળ તકનીક કી કણ હે રે સંબંધ માઈને. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપરો સ્વાગત હે. જલવાયુ પરિવર્તન રો કૃષિ પર કઈ પ્રભાવ હોવે હે? વર્તમાન સમયમાં જલવાયુ પરિવર્તન એક વૈશ્વિક મુદ્દા રે રૂપમાં ઉભર આઈ હે. જલવાયુ પરિવર્તન કોઈ એક દેશ યા રાષ્ટ્ર સંબંધિત અવધારણા નહીં હૈ, અપિતુ આ એક વૈશ્વિક અવધારણા હૈ જો સમસ્ત પૃથ્વી રે લીએ ચિંતારો કારણ બનતી જા રહી હૈ. દેખ્યું જાય તો જલવાયુ પરિવર્તન જો ભારત સહિત પૂરી દુનિયામાં બાઢ, સૂખા, કૃષિ સંકટ અને ખાદ્ય સુરક્ષા, બીમારિયા, પ્રવાસન આદિનો ખતરો બળ્યો હૈ. લેકિન ચૂંકી ભારત રો એક મોટો તબકો લગભગ 60% આબાદી આજ ભી કૃષિ પર નિર્ભર હૈ और अंडे प्रभाव रे प्रति सुभेद भी है, अन कारणे कृषि पर जलवायु परिवर्तन रे प्रभावों ने देखनो बहुत जरूरी हो जावे है. भारत जलवायु परिवर्तन सो सबसे अधिक प्रभावित 10 शीर्ष देशों में शामिल है. जलवायु री बदलती परिस्थितियां कृषि री सबसे अधिक प्रभावित करे रही है. कोई के लंबे समय में आ मौसमी कारक जन्मे तापमान, वर्षा, आर्द्रता आदि पर निर्भर करे हैं. किसान भाइयों, जलवायु परिवर्तन कृषि रो कई प्रकार सो प्रभावित कर सके है. जन्मय आवे है उत्पादन में कमी, ग्लोबल वार्मिंग रे कारण विश्व कृषि अण सदी माय गंभीर गिरावट रो सामनो हो रियो है. जलवायु परिवर्तन पर अंतर सरकारी पैनल अनुसार वैश्विक कृषि पर जलवायु परिवर्तन रो कुल प्रभाव नकारात्मक वे. हालांकि कुछ फसल अंशी लाभान्वित भी होवे है, किंतु फसल उत्पादकता पर जलवायु परिवर्तन रो कुल प्रभाव सकारात्मक सो ज्यादा नकारात्मक होवे है. किसान भाइयों, कृषि योग्य परिस्थितियों में कमी. जलवायु परिवर्तन के कारण तापमान रा उच्च अक्षांश री और खिसकना सो निम्न अक्षांश प्रदेशों में कृषि पर प्रतिकूल प्रभाव पड़े. ભારત માં જલ સ્ત્રોત અને ભંડાર તેજી સુ સુકડ રહ્યા હે. જનતી કિસાનો ને પરંપરાગત સિંચાઈ રા તરીકા છોડેન પાણી રી ખપત કમ કરના વાલા આધુનિક તરીકો અન ફસલ ને અપનાવણે પડી. ગ્લેશિયર રા પિઘળના સુ કઈ બડી નદીઓ માં જલ સંગ્રહણ ક્ષેત્ર માં દીર્ઘાવધિ રૂપ માં ભી કમી આ સકે હે, જેન સુ કૃષિ અને સિંચાઈ માં જલાભાવ રે ગુજરનો પડ સકે હે. એક રિપોર્ટ રે અનુસાર જલવાયુ પરિવર્તન રી વજે સુ પ્રદૂષણ, ભૂક્ષરણ ઓર સૂખા પડના સુ પૃથ્વી રા 3/4 ભૂમિ ક્ષેત્ર રી ગુણવત્તા કમ

ઈસુ બનનાવાળા પોધા રોગમુક્ત અને સ્વસ્થ હો અંદે લીએ બીજો ઉપચાર આવશ્યક હોવે હૈ ફસલ ઉત્પાદનમાં સર્વાધિક નુકસાન કીટ વ રોગ સુ હોવે હૈ અન સબસુ વચનારે લીએ બુવાઈ સુ પૂર્વ બીજો ઉપચાર કર લેણું સહી છે બીજો ઉપચાર કરનારે લીએ FIR ક્રમ જરૂરી હોવે હૈ સર્વપ્રથમ બીજો ને કવકનાશી અને ઉંડે બાદ કીટનાશી ઓર અંતમાં રાઇઝોબિયમ કલ્ચર સુ ઉપચારિત કરનો સહી છે સામાન્યતઃ કિસાન અચ્છી ગુણવત્તા રે બીજ ઓર વૈજ્ઞાનિકો દ્વારા બતાયા ગયા બીજો ઉપચારી દવાઈઓ અને કલ્ચર ખરીદ તો લેવે હૈ પરંતુ ઓ કાર્ય સહી વિધિ દ્વારા નહીં કરે તો કિસાન અને બીજો રસીદો હી સીડ ડ્રીલમાં ઘાલ દેવે હૈ ઓર ઉપર સુ રાસાયણિક દવાઈઓ ઓર કલ્ચર મિલા દેવે હૈ અન પ્રકાર ઉપચાર કરનારો કોઈ મહત્વ નહીં હૈ અતઃ સહી વિધિ સુ અન કામ ને કરનો આવશ્યક હોવે હૈ તાકી બીજો પર એક સુરક્ષા કવચ એક સાર પરત બન જાવે કિસાન સબસુ પહેલે આવશ્યકતા અનુસાર બીજ કવકનાશી કીટનાશી અને જીવાણુ કલ્ચર લેનારો કવકનાશી દવા રી પૂરા બીજો પર સમાન રૂપ સુ પરત ચડાવેન અંડે લી આવશ્યકતા અનુસાર પાણી લેન ઘોળ બનાવેન અને બીજો ને અણ ઘોળ માં અણ પ્રકાર મિલાવે તાકી આ સમાન રૂપ સુ સભી બીજો પર લગ જાવે પછી અને છાયાદાર સ્થાન પર સુખા દેનારા સુખનાર ઉપરાંત આવશ્યકતા અનુસાર કીટનાશી દવા ઓર પાણી રો ઘોળ બનાવે બીજો ને સમાન રૂપ સુ મિલાવનારો તાકી એક સાર પરત ચડ જાવે ઓર ફિર સુખો યા સુખા દેનારા અંત માય જેમ ઉર્વરક જણમે રાઇઝોબિયમ પી એસ બી અને ટ્રાઇકોડર માં સુ ઉપચારિત કરણો સાઈ છે રાઇઝોબિયમ કલ્ચર સુ બીજ ઉપચારિત કરનારી લીએ એક વિશેષ વિધિ દ્વારા ગોળ બનાયો જાવે હે કોઈ કે રાઇઝોબિયમ કલ્ચર માં સૂક્ષ્મજીવી હોવે હે અણોન બીજ ઉગ જાણા તક ઉર્જા રી આવશ્યકતા હોવે હે અંડે લીએ બીજો રી આવશ્યકતા અનુસાર ગુડ વ ઘોળ બનાવેન ઠંડો કરેન બીજો પર ડાલ દેવનો સહી છે અણ બીજો ને છાયાદાર સ્થાન પર સુખાવેન પછી બુવાઈ માં કામ માં લેણો સહી છે કિસાન ભાઈઓ આપે આપણી ચર્ચા આગે ભી યુહી જારી રખોલા પણ એક બાર આપણો મનોરંજન કરા રહ્યા હો અને રાજસ્થાની લોકગીત

કિસાન ભાઈઓ, આપે ચર્ચા તો ઓર ભી કરવા ચાહો, પણ અમે સમય વેગ્યો હોય અપોરી વાણીને વિરામ દેનારો, તો કાલે પાછા અણસમયમાં મળોલા. તો આપણે આ રેડિયો દોસ્ત ઈશ્વરસિંહને દેજો ઇજાજત. રામ રામ સા.